0: आकाशवाणी समाचार सोनल परमार वांचे छे। सौ प्रथम मुख्य समाचार। બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળના રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ। આતંકવાદ વિરુદ્ધ ભારતીય સેનાની કાર્યવાહી ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ। પ્રધાનમંત્રીએ કહ્યું, દેશ આતંકવાદ અને તેના સમર્થકોનો નાશ કરવા પોતાના સંકલ્પ પર મક્કમ। પંજાબના મોહાલી અને ચંદીગઢમાં 12 સ્થળ પર ઈડીનું તપાસ અભિયાન। અમેરિકાએ હોર્મુઝ સામુદ્રધુનીથી વાણિજ્યિક જહાજોને સુરક્ષિત બહાર કાઢવા શરૂ કરેલા અભિયાન પ્રોજેક્ટ ફ્રીડમને અટકાવ્યું। અને આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આજે લખનૌમાં મુકાબલો। સમાચાર વિગતવાર। બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળના રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું। પટનાના ગાંધી મેદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના અનેક વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં શપથગ્રહણ સમારોહ યોજાયો। રત્નેશ સદા, કુમાર શૈલેન્દ્ર, શીલાકુમાર, કેદાર પ્રસાદ ગુપ્તા અને લખેન્દ્રકુમાર રોશને પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા, જ્યારે નિશાંતકુમાર, વિજયકુમાર સિન્હા, દિલીપ જયસ્વાલ, લેસીસિંહે મંત્રીપદના શપથ લીધા। આ ઉપરાંત નીતિશ મિશ્રા, રામકૃપાલ યાદવ, અશોક ચૌધરીએ શપથ લીધા છે। રાજ્યપાલ સૈયદ અતા હસનૈને નવનિયુક્ત મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા। ભારતીય સેનાએ આજે ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ પર એક વીડિયો જાહેર કર્યો। તેમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ વિરુદ્ધ ભારતની સુવ્યવસ્થિત, સટીક અને અસરકારક કાર્યવાહીને દર્શાવાઈ છે। ભારતીય સેનાએ સોશિયલ મીડિયા સંદેશમાં દેશની દ્રઢ પ્રતિક્રિયા પર પ્રકાશ પાડ્યો અને દેશના સાર્વભૌમત્વ તથા નાગરિકોની સુરક્ષા પ્રત્યે પોતાના પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો।
1: इस बहुआयामी अभियान ने आतंकवादी खतरों को प्रभावी ढंग से निष्क्रिय कर दिया, पाकिस्तानी आक्रामकता को रोका और आतंकवाद के प्रति भारत की शून्य सहिष्णुता नीति को दृढ़ता से लागू किया। इस अभियान का उद्देश्य आतंकवाद के अपराधियों और योजनाकारों को दंडित करना और सीमा पार आतंकी ढांचे को नष्ट करना था। इस अभियान के परिणाम स्वरूप 9 प्रमुख आतंकी शिविरों का विनाश, 11 पाकिस्तानी हवाई अड्डों पर हमला और कई प्रमुख आतंकवादियों का खात्मा हुआ। भानु प्रताप सिंह की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं प्राची वाजपेयी।
0: આતંકવાદ વિરુદ્ધ ભારતીય સેનાએ કરેલા અભિયાન ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ ભારતીય સેનાને નમન કર્યું। પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, દેશ આતંકવાદ અને તેના સમર્થકોનો નાશ કરવા પોતાના સંકલ્પ પર મક્કમ છે। ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર દરમિયાન અદ્વિતીય સાહસ, સટીકતા અને દ્રઢ સંકલ્પનું પ્રદર્શન કર્યું હતું। તેમણે કહ્યું, સુરક્ષા દળોએ પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર હુમલો કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો। શ્રી મોદીએ ઓપરેશન સિંદૂર આતંકવાદ વિરુદ્ધ ભારતના દ્રઢ પ્રતિક્રિયા અને રાષ્ટ્રીય સુરક્ષાના સંરક્ષણ પ્રત્યે તેમની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે તેમ પણ ઉમેર્યું।
2: ઇન્ડિયા વિલ આઇડેન્ટિફાય, ટ્રેક એન્ડ પનિશ એવરી ટેરરિસ્ટ એન્ડ ધેર બેકર।
3: टेरर और टॉक एक साथ नहीं हो सकते, टेरर और ट्रेड एक साथ नहीं चल सकते और पानी और खून भी एक साथ नहीं बह सकता।
0: તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, દેશના સશસ્ત્ર દળોનું સાહસ અને સમર્પણ સતત રાષ્ટ્રની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઓપરેશન સિંદૂર એક એવું અભિયાન રહ્યું જે હંમેશા આપણા દુશ્મનોને સેનાની શક્તિની યાદ અપાવતું રહેશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓપરેશન સિંદૂરને આતંકવાદ અને રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને નાગરિકોની સલામતી માટે જોખમી તમામ શક્તિઓ સામેના અદમ્ય સંકલ્પનો નિર્ણાયક પુરાવો ગણાવ્યો। ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું છે કે આપણા સશસ્ત્ર દળોની અતૂટ હિંમત અને બહાદુરીએ ખાતરી આપી કે આતંકવાદી નેટવર્કને નિશાન બનાવવામાં આવ્યા અને તેના નાશ કરવામાં આવ્યો હતો। ભારતીય સશસ્ત્ર દળના અદભુત શૌર્ય અને સાહસના પ્રમાણ ઓપરેશન સિંદૂરને આજે એક વર્ષ પૂર્ણ થયું છે તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સશસ્ત્ર દળોના શૌર્યને સન્માન આપવા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રોફાઇલ પિક્ચર બન્યું છે।

0: તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન આપણા સશસ્ત્ર દળોની સફળતા અને તેમના પ્રત્યે સન્માન વ્યક્ત કરવા દેશવાસીઓને પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રોફાઇલ પિક્ચર બદલવાની અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પ્રવર્તન નિદેશાલય ઈડી પંજાબના મોહાલી અને ચંદીગઢમાં 12 સ્થળ પર તપાસ અભિયાન હેઠળ તપાસ કરી રહી છે. આ કાર્યવાહી ગ્રેટર મોહાલી ક્ષેત્ર વિકાસ સત્તામંડળ GMADA પાસેથી જમીન ઉપયોગ પરિવર્તન પરવાના મેળવવા અંગે થયેલી છેતરપિંડી અને નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી મામલે કરવામાં આવી રહી છે. ઈડી દ્વારા નીતિન ગોહિલની તપાસ કરવામાં આવી રહી છે. તેમની ઉપર GMADA વેરાની ચૂકવણી ન કરનારા બિલ્ડરોની મદદ કરવા અને તેમને રાજકીય આશરો આપવાનો આક્ષેપ છે. તેઓ પંજાબના મુખ્યમંત્રીના વિશેષ કાર્ય પર તહેનાત અધિકારી રાજબીર ગુહમનના નજીકના સહયોગી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ નવી દિલ્હીમાં નવા શ્રમ સંહિતા હેઠળ 40 વર્ષ અને તેનાથી વધુ વયના શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી વાર્ષિક આરોગ્ય તપાસ પહેલનો પ્રારંભ કરાવ્યો. નવી દિલ્હીમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ઉદઘાટન કરતા શ્રી માંડવીયાએ કહ્યું, ESIC હેઠળ આવરી લેવાયેલા લોકોની સંખ્યા એક દાયકામાં 7 કરોડથી વધીને 15 કરોડ થઈ છે.
1: आज से एक दशक पहले देश में केवल 30 करोड़ लोगों को सोशल सिक्योरिटी का कवरेज मिलता था, लेकिन 12 साल के बाद इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन के डायरेक्टर जनरल ने अनाउंसमेंट करा कि भारत में सोशल सिक्योरिटी कवरेज बढ़ के मोदी गवर्नमेंट के प्रयासों से आज देश में 94 करोड़ लोगों को सोशल सिक्योरिटी की कवरेज मिल रहा है.
0: કેરળમાં નવી સરકાર બનાવવા કોંગ્રેસ પક્ષ ચર્ચા કરી રહ્યું છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDFએ રાજ્યની 140 વિધાનસભા બેઠકોમાંથી 102 બેઠકો જીતી છે. ચેન્નાઈથી તિરુવનંતપુરમ પહોંચ્યા બાદ રાજ્યપાલનો સંપર્ક કરાશે. બીજી તરફ તમિળનાડુ DMKના વડા MK સ્ટાલિને કહ્યું, તેમનો પક્ષ રાજ્યમાં નવા પક્ષને અપાયેલા જનાદેશનું સન્માન કરે છે અને ફરીથી ચૂંટણી કે કોઈ બંધારણીય કટોકટી ઇચ્છતા નથી. તેમણે કહ્યું કે તેમનો પક્ષ નવી સરકારની રચનામાં અવરોધ નહીં લાવે. અમેરિકાએ હોર્મુઝ સામુદ્રધુનીથી વાણિજ્યિક જહાજોની સુરક્ષિત બહાર કાઢવા શરૂ કરેલા અભિયાન પ્રોજેક્ટ ફ્રીડમને અટકાવી દીધું. સાઉદી અરેબે આ અભિયાનમાં સામેલ અમેરિકાના વિમાનોને મંજૂરી નથી આપી. સ્થાનિક માધ્યમોના અહેવાલ મુજબ રવિવારે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની આ જાહેરાત બાદથી સાઉદી અરબ અને અન્ય અખાતી દેશ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અહેવાલમાં જણાવાયું હતું કે ટ્રમ્પે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાત કરી, પરંતુ કોઈ સમજૂતી ન થઈ શકી. દરમિયાન ઈરાનના બંદર અને દરિયાઈ સંગઠને જાહેરાત કરી કે તેઓ હોર્મુઝ જળમાર્ગમાં વાણિજ્યિક જહાજોને દરિયાઈ ટેકનિકલ અને તબીબી સહાય સેવા પૂરી પાડવા તૈયાર છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો થશે. લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સાંજે 7:30 વાગ્યે આ મેચ શરૂ થશે. લખનૌની ટીમ રિષભ પંત અને બેંગલુરુની ટીમ રજત પાટીદારની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. પોઈન્ટ ટેબલમાં હાલ બેંગલુરુની ટીમ ત્રીજા અને લખનૌની ટીમ 10મા ક્રમાંક પર છે. રાષ્ટ્રગીત જનગણ મનના રચયિતા અને મહાન કવિ રવિન્દ્રનાથ ટાગોરની આજે જન્મજયંતિ છે. 7 મે 1861ના રોજ કોલકાતામાં ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ થયો હતો. તેઓ ભારતના પહેલા નોબેલ પુરસ્કાર વિજેતા હતા અને સાહિત્ય ક્ષેત્રે આ પુરસ્કાર મેળવનારા પહેલા બિન યુરોપિયન વ્યક્તિ હતા. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આક્ષેપ લગાવતા કહ્યું, ભાજપના નેતા શુભેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યા મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર દ્વારા ફેલાયેલી હિંસાની રાજનીતિનું વધુ એક ભયજનક ઉદાહરણ છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પ્રધાને આ ઘટનાને લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને તૃણમૂલની કોંગ્રેસ વિરોધ પક્ષની સરકાર દ્વારા નુકસાન પહોંચાડવાની સમજી વિચારેલું ષડયંત્ર ગણાવ્યું. બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળના રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ. આતંકવાદ વિરુદ્ધ ભારતીય સેનાની કાર્યવાહી ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ. પ્રધાનમંત્રીએ કહ્યું, દેશ આતંકવાદ અને તેના સમર્થકોનો નાશ કરવા પોતાના સંકલ્પ પર મક્કમ. પંજાબના મોહાલી અને ચંદીગઢમાં 12 સ્થળ પર ઈડીનું તપાસ અભિયાન. અમેરિકાએ હોર્મુઝ સામુદ્રધુણીથી વાણિજ્યિક જહાજોને સુરક્ષિત બહાર કાઢવા શરૂ કરેલા અભિયાન પ્રોજેક્ટ ફ્રીડમને અટકાવ્યું. અને આઈપીએલ ક્રિકેટ

મિત્રો, આજે છે વર્લ્ડ એથ્લેટિક ડે. 1996માં 7 મેના રોજ આ દિવસની શરૂઆત થઈ. મિત્રો, આજકાલ યુવાનો રમતગમતમાં ખૂબ પોતે આગળ વધીને ભાગ લેતા હોય છે. આપણે એવું કહેતા હોઈએ છીએ હંમેશા કે બાળકો ઘરમાં વિડીયો ગેમ કે મોબાઈલ ગેમમાં જ પડ્યા હોય છે, પરંતુ એ સત્ય નથી. ઘણા બાળકો જો એમને સાચી દિશા આપવામાં આવે તો એથ્લેટિક બની શકે છે અને એથ્લેટિક્સમાં કમાલ કરી શકે છે, દેશનું નામ રોશન કરી શકે છે. દોડવું, કૂદવું, ફેંકવું, રમવું એ શારીરિક કસરત તો થાય જ છે, પરંતુ સાથે સાથે તમે રમતગમતમાં ભાગ લઈ દેશ માટે કંઈક સારું કરી શકો છો. અત્યાર સુધી અનેક એથ્લેટિક્સે ભારત દેશ માટે સુવર્ણ પદક

पदक, रजत पदक, कांस्य पदकों जीत्या छे। मित्रों, पहेलाना जमानामां एवुं हतुं के गलीओमां, शेरीओमां, मैदानोमां आ रमतो रमाती, परंतु ज्यारे टीवीनी शोध थई अने लोको घरे बेसीने पोतानी खूब ज नजीक रमतवीरोने रमता जोवा लाग्या, टीवी उपर क्रिकेट जोई, क्रिकेट नी मैच जोता होय, फूटबॉल मैच जोता होय के बास्केटबॉल के पछी बेडमिंटन, गमे ते रमत जोता होय, त्यारे ज्यारे ए लोको जीते छे त्यारे आपणा घरमां एक ઉત્સાહનું વાતાવરણ ફેલાઈ જતું હોય છે અને એમની દરેક જીત પર ક્રિકેટમાં ચોક્કો કે છક્કો પડે એટલે તરત જ આપણે 4 રન્સ 6 રન્સ એમ કરીને બૂમાબૂમ કરી મૂકતા હોય છે અને આ રીતે આપણે રમતગમતને પ્રોત્સાહન આપતા હોય છે, પરંતુ આપણા યુવાનો આગળ વધે અને એથ્લેટ્સમાં પોતાની કમાલ બતાવે એ માટે આ વર્લ્ડ એથ્લેટિક ડે ઉજવવામાં આવતો હોય છે।

मित्रों आजे छे वर्ल्ड एथलेटिक डे, तो आपे मने जणावानुं छे के तमे कई रमतमां खूब आगळ वध्या छो, तमे कई रमतो रम्या छो अने तमे शुं ए रमतमां कोई एवोर्ड जीत्या छो, कोई पदक जीत्या छो, तो जरूरथी कॉल करो, तमारी फरमाइशी गीतो माटे पण कॉल करो। अने हाँ, आजे छे वर्ल्ड पासवर्ड डे। मे महिनाना पहेला गुरुवारे आ दिवस उजववामां आवे छे, वर्ल्ड पासवर्ड डे। मित्रों पासवर्ड, आजे डिजिटल युगमां आ शब्द बधाने ज खबर छे। आपणा मोबाइल फोनने चालू करवा माटे पण हवे लोको पासवर्ड मुकता होय छे। तमे ए पासवर्ड मूको तो ज तमारो मोबाइल खुले, एटले तमारी अंगत चेट कोई जोई न शके। अने डिजिटल युग होवाना कारणे तमारा बैंक अकाउंट, तमारा बधा ज विविध कार्यो डिजिटल थता होय छे, कॉम्प्यूटर पर ऑनलाइन थता होय छे, अने ए तमारा पासवर्ड वगर नथी खुलता। परंतु बधाने ज खबर छे के पासवर्ड इम्पोर्टंट छे। पासवर्ड एटले एक ताळू, जेम तमे घरमां ताळू मारो छो बहार जती वखते, अने ज्यारे तमारे घर खोलवानुं होय त्यारे चावीथी ए ताळू खोले, एम पासवर्ड ए चावीनुं कार्य करे छे। जो तमे साचो पासवर्ड नाखो तो ज तमारुं अकाउंट खुले। आटली खबर होवा छतां लोको एकदम सादा सीधा पासवर्ड मूकता होय छे। એટલે વર્લ્ડ પાસવર્ડ ડેનો ઉદ્દેશ જ એ છે કે તમારો પાસવર્ડ સ્ટ્રોંગ અને યુનિક હોવો જોઈએ। કારણ કે આજનો જમાનો એઆઈનો જમાનો છે, એટલે તમે જો સાદા પાસવર્ડ યુઝ કરશો તો એઆઈ દ્વારા સાયબર ફ્રોડ જે લોકો કરે છે એ તમારો પાસવર્ડ હેક કરી શકે અને તમારું અકાઉન્ટ ખાલી કરી શકે। અને એટલે જ એવું કહેવામાં આવે છે કે તમારો પાસવર્ડ ખૂબ જ સ્ટ્રોંગ અને યુનિક હોવો જોઈએ। એટલું જ નહીં, આપણે દરેકે દરેક જગ્યાએ એક જ પાસવર્ડ વાપરતા હોય છે અને એ જ પાસવર્ડનો વારંવાર ઉપયોગ કરતા હોય છે। તમારા મોબાઈલનો પાસવર્ડ પણ એ જ હોય છે, તમારા અકાઉન્ટનો પાસવર્ડ પણ એ જ હોય છે, અને તમારા બીજા ડોક્યુમેન્ટ તમારે ખોલવા હોય તો એનો પાસવર્ડ પણ એ જ હોય છે। કારણ કે તમને એ સહેલાઈથી યાદ રહી જાય, એટલે તમે એવો પાસવર્ડ રાખો કે જે તમને સહેલાઈથી યાદ રહે। ઘણા લોકો પોતાની બર્થ ડેટ, બર્થ યર પાસવર્ડ તરીકે મૂકતા હોય છે। ઘણા લોકો આ વર્ષ કયું છે 2026, ચાલો પાસવર્ડ મૂકી દો 2026, અને પછી એ જ પાસવર્ડ ચાલુ રહે છે। અને આના કારણે એ જ પાસવર્ડ તમે વારંવાર વાપરતા હો છો, અને વારંવાર એક જ પાસવર્ડ વાપરવાના કારણે એ પાસવર્ડ કદાચ એઆઈ દ્વારા કે પછી સાયબર ફ્રોડ જે કરતા હોય એ તમારા પાસવર્ડ સુધી પહોંચી શકે અને તમારો અકાઉન્ટ ખાલી કરી શકે। એટલે જ એવું કહેવામાં આવે છે કે પાસવર્ડ હંમેશા બદલતા રહેવું જોઈએ, અને પાસવર્ડ તમારો એવો

સાથે સાથે આજકાલ એક શબ્દ ખૂબ વપરાય છે, ઓટીપી. તમારો ઓટીપી કોઈને ન જણાવો, તમારો ઓટીપી કોઈ સાથે શેર ન કરો. તો આ ઓટીપીનું ફૂલ ફોર્મ શું છે એ પણ તમારે મને જણાવવાનું છે. નંબર છે 0224515134, 0224515134.

0: જેનો જવાબ આપ્યો છે બળવંત કંથારિયા, હંસા ઠાકર, અશોક પરમાર, પિયુષ મહેતા, પ્રિયંકા પાઠક, હરિલાલ અને અરવિંદભાઈ કાલિનાથી, હીરાલાલ ગીર સોમનાથથી. અને હીરાલાલ ગીર સોમનાથથી છે એ પ્રજ્ઞાચક્ષુ છે અને તેઓ સરસ ક્રિકેટ રમે છે, શતરંજ રમે છે અને શિક્ષક છે. તો મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર કે આપે ફોન કર્યા. અને મિત્રો, આજે છે 7મી મે અને 7મી મે 1912માં આપણા સાહિત્યકાર પન્નાલાલ પટેલનો જન્મ થયો હતો. માત્ર 4થી ધોરણ સુધી જ તેમણે અભ્યાસ કર્યો હતો અને છતાંય તેમણે ગુજરાતી સાહિત્યના જાદુગર કહેવામાં આવતા હતા. તો મિત્રો, હવે પછીનો પ્રશ્ન છે કે 1985માં એમની કઈ નવલકથા માટે એમને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો? એમણે 61 જેટલી નવલકથાઓ લખી છે, જેમાં મળેલા જીવ, વળામણા, અજવાળી, અમાસની રાત, સુરભિ, કંકુ, ના છૂટકે અને 26 જેટલા ટૂંકી વાર્તા સંગ્રહો પણ એમના બહાર પડ્યા છે.
1: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કા દેશ કે સભી એક્ઝામ વોરિયર્સ કે લિયે વિશેષ સંદેશ.
2: અગર ટાઈમ મેનેજમેન્ટ સીખ લી ઓર સમય કા પ્રોડક્ટિવ યુઝ સીખ લિયા તો આપ દેખિયે, આપ કભી ભી પ્રેશર નહીં લગેગા, થકાન નહીં લગેગી.
1: NCPCR આયોજિત કર રહા હૈ પરીક્ષા પર્વ, જિસકે લાઇવ સેશન કે દૌરાન આપ પરીક્ષા સે સંબંધિત પ્રશ્ન એક્સપર્ટ સે પૂછ સકતે હૈ, જો કી 23 અપ્રેલ સે 23 મઈ તક ચલેંગે. અધિક જાણકારી કે લિયે www.ncpcr.gov.in પર લોગિન કરે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કા દેશ કે સભી એક્ઝામ વોરિયર્સ કે લિયે વિશેષ સંદેશ.
2: જિંદગી પરીક્ષા કે લિયે નહીં હૈ, હમારે જીવન કો બનાને કે લિયે શિક્ષા એક માધ્યમ હૈ.
1: NCPCR આયોજિત કર રહા હૈ પરીક્ષા પર્વ, જિસકે લાઇવ સેશન કે દૌરાન આપ પરીક્ષા સે સંબંધિત પ્રશ્ન એક્સપર્ટ સે પૂછ સકતે હૈ, જો કી 23 અપ્રેલ સે 23 મઈ તક ચલેંગે. અધિક જાણકારી કે લિયે www.ncpcr.gov.in પર લોગિન કરે.
0: મિત્રો, પન્નાલાલ પટેલે અનેક નાટકો પણ લખ્યા, જેમાં જમાઈ રાજ, અલ્લડ છોકરી અને સ્વપ્ન જેવા નાટકો છે. એમણે કંકુ નામની એમની નવલકથા પર એક ફિલ્મ બની અને જેને ઘણા બધા એવોર્ડ મળ્યા હતા. અને મિત્રો, આપે જણાવવાનું છે કે એમને જ્ઞાનપીઠ એવોર્ડ કઈ નવલકથા માટે આપવામાં આવ્યો છે? આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના, કાર્યક્રમ છે ગીત ગુર્જરી.